0: એવરેમ બુનુએ રહમાન વંથ રસખલાંગ દરખલક હિપ્પેવી એખલાંગ હસ્તાહિર વંથ ખમાય આદિકીત અલ્લાહુગે દરખંબલું થકે એવરેમ બુના મલાઇકતુન્ની મૈ કુરવાફાવા એખલાંગ અળું થકે
1: લા યસ્બિકુનહુ બિલ કૌલ વહુમ બિઅમ્રિહી યઅમલૂન
0: એબે ખલું એખલાંગ હઝરતં ઇસ્વે બહેન નુદન્નવાનતે আদি এবে খালুং আমল ফুরবানি এখলাঙ্গে আমর ফুলা এগ্গুতাশে।